0: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સવારના 10 વાગી ચૂક્યા છે અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ. અને તમે સૌ કંઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો સુંદર મજાના એક સુવિચારની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમ એક સ્ટાર્ટ કરીએ. તો કહેવાય છે ને, જ્યારે આપણે સવારે ઉઠીને જ્યારે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું બધું આપ્યું છે જેને મેં કોઈ દિવસ કલ્પના પણ ન કરી હતી. એટલે ક્યારે આપણે જ્યારે સવારે આપણે જ્યારે ઉઠીને જ્યારે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ હું ક્યારેય અફસોસ નહીં કરું, એટલું બધું તે ઘણું બધું મને આપ્યું છે કે જેની મેં કોઈ દિવસ કલ્પના પણ ન કરી હતી. તો ચાલો ગુજરાતી ગીતનું એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.
1: ગઢ હડી સજદળ આબ વળકળ મંદ પ્ર

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણે કહે છે આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધ્યો ને સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ ઐશ્વર્ય મુજબદારના અવાજમાં.

છતાં આપણે જ્યારે વાત કરીએ ને, જ્યારે પણ આપણે કોઈને પણ હસતા જોઈએ છે ને, ત્યારે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ જીવનમાં ખુશી ખાલી પૈસાથી નથી મળતી, પણ જેનું મન મસ્ત છે એની પાસે પણ જીવનમાં બધું હોય છે. એટલે કહેવાય છે ને, પૈસાથી ખાલી ખુશી નથી મળતી, જ્યારે આપણું મન સાફ હોય છે, મન શાંત હોય છે ને, ત્યારે ભાઈ આપણા લાઈફમાં બધું જ સારી રીતે મળી જાય છે. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

0: પટેલ
1: શાહ કે અંબાણી
2: ઓલ ઓફ ધ રિચ ફોક્સ માન
1: દુનિયા ભર માં કરે કમાણી
2: ડ્રાઇવિંગ ધ બેન્ટલી માન
1: ખોટના ધંધામાં પણ નફો કરે કે ખોટના ધંધામાં પણ નફો કરે
3: લાગે.

0: આગલું ગીત તમારા માટે.
1: આપણે જે ગરબા માટેનો ટૂંક માફી માટેનો જુગાડ કરવા જઈ રહ્યા છે એ વાતની ખબર સાક્ષીને કે કોઈને ના પડવી જોઈએ.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કોઈને ગમવા માટે તો ભલે તનની સુંદરતા કામ લાગે છે, પણ ગમતા રહેવા માટે તો ભાઈ મનની સુંદરતા વધારે સારી કહેવાય છે. એટલે કહેવાય ને કે ભાઈ કોઈને ગમવા માટે ભલે આપણે સુંદર હોઈએ છીએ, પણ જ્યારે ગમતા રહેવું હોય પોતાના માટે તો મનની સુંદરતા ઘણી જરૂરી છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. મૌનમ ભાવિક પૂજકના અવાજમાં લેવામાં આવ્યું.

ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને લાસ્ટ ગીત છોડીને જાઉં છું ભાઈ તમારા માટે, કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું, એની જ સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.